다라 졸라주 진디신 장도이 다주 비루장 빛다지 다네서로 빛다주 어르고 발간서 뻔히호 나우께나 벌사다호 실로그마까야디나모타사게 대라이구라게아까호 बालमा यदि सोद्धाछौ पनि भने पिन्जिनवाला हौल्दारहुँ संक्षेपले गरियो बताए मैले धेरै कुरा के कहुँ सिलोक भन्न भनेर